0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: दर रोज 10 थी 11 आवो हमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: आवो हमारी साथे. नमस्कार श्रोता मित्रों. રેડિયો મનોરંજન પર આવી પહોંચી છે રત્ના આવો મારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે. જ્યાં ક્યાંથી જોડાયા છો આપ સૌ કોઈ મજામાં હશો. બસ એ જ આશા રાખતા 94.6 98.2 મેગાહર્ટ્ઝ પર આપણા પોણા કલાકના આ ગુજરાતી ગીતોના સફરમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. તો ચાલો જોડાઈ જઈએ, મજા માણીએ અને એન્જોય કરીએ આપણા ગુજરાતી ગીતો. ભાઈ જેવા છો એવા રહો, કારણ કે ઓરિજિનલની કિંમત ઝેરોક્સ કરતાં વધારે.

શ્રોતાઓ, ખુલ્લાસો કરવો એ ગુનો નથી, ખોટી વાતને વળગી રહેવું એ સૌથી મોટો ગુનો છે. બસ આ વાતનું હંમેશા ધ્યાન રાખજો અને ચાલો ભક્તિના સાથે આગળ વધીએ આપણા આગલા ગીતની સાથે.

ભાઈ જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ન થાય ને તો સમજી જવું કે કંઈક એવું હારી ગયા છો જે જીત કરતાં પણ વધારે જરૂરી હતું. વિકીડાનો વરઘોડોનું આ ગીત લઈ આવ્યા છે તમારા માટે અમર કાંધા અને શરદ પટેલના સ્વરમાં.

રંગીન ગીતો, રંગીન સફર, રંગીન હમસફર, આવો મારી સાથે. મજાનું આ સફર ચાલી રહ્યું છે અને સતરંગી થઈ જઈએ આપણા આગલા ગીતની સાથે, જેમાં સ્વર છે અરિજિત સિંગ અને ડોન કોર્ડોનું રોંગ સાઈડ રાજુનું. આ ગીત અમારું સૌથી ફેવરેટ ગીત તમારા માટે લઈ આવ્યા છે, તો બસ આશા કરી કે આ ગીત તમને પણ ખૂબ જ ગમશે. સતરંગી.

એકમેકનો સાથ હોય તો સફર પણ જલ્દી આગળ વધે છે, સાચી વાત કે નહીં? તો બસ એકમેકના સાથની સાથે જીવનને વ્યતીત કરીએ, વિશ્વાસઘાત કોઈની સાથે પણ ન કરીએ. અને વિશ્વાસઘાતનું આ ગીત તમારા માટે લઈ આવ્યા છે, તો એન્જોય કરીએ આપણા આગલા રોમેન્ટિક ટ્રેકને.

શ્રોતા મિત્રો, દરેક ગુસ્સાનું કારણ નફરત નથી હોતું, ક્યારેક ચિંતા, કાળજી અને પ્રેમ પણ હોઈ શકે છે, સાચી વાત કે નહીં? અને આવા લોકો ફક્ત મનમાં વસે છે. તો ચાલો મન મંદિરમાં વસાવી લઈએ આપણા પ્રેમાળ વ્યક્તિને અને વિશુદ્ધિનું આ ગીત તેમના નામે કરીએ, સુરજ ચૌહાણ અને ઈશાના આયરના સ્વરમાં.

वो અમારી સાથે રેડિયો મનોરંજન પર તમે માણી રહ્યા છો અને જીવનમાં હરખતા મલકતા રહો શ્રોતા મિત્રો, સાથી કહેવાય છે ને કે વધુ જરૂરી બીજું કંઈ હોતું નથી, તો હરખતા મલકતા આપણા કાર્યક્રમને પણ ચાર ચાંદ લગાડીએ વેનિલા આઈસક્રીમના આ ગીતની સાથે, જેમાં સ્વર છે દિવ્યા કુમાર અને મધુમંતી બાગચીનો. પિક્ચર ચાલે

ભાઈ, મધુરા ગીતો અને મધુરા ગીતોની સાથે એનર્જીથી ભરેલો દિવસ તમારો રહે. વાલમ જાઓને ફિલ્મનું આ ગીત તમારા માટે લઈ આવ્યા છે. સચિન સંઘવી અને જિગર સારૈયાએ ગાયેલું. બસ ગાતા રહો, ઝૂમતા રહો, નાચતા રહો, આવો મારી સાથે કાર્યક્રમ સાથે.

સમજાવવાનો સમય થઈ ચૂક્યો છે શ્રોતા મિત્રો. ભાઈ કહેવાય છે ને કે ધન કે મન મોટી જગ્યાએ લગાડો ને એટલે નુકસાન જ થાય, માટે જીવનમાં નાની નાની ચીજોને બસ વેલ્યુ કરતા શીખો અને ખુશી ગોતો નાની નાની વસ્તુઓમાં. આ સાથે જલસા કરતા રહો. પ્રેમ પ્રકરણનું આજનું આ છેલ્લું ગીત તમારા માટે છોડી જઈ રહ્યા છીએ. ફરી મળીશું એક સરસ મજાના કાર્યક્રમની સાથે. ત્યાં સુધી બસ તમે પોતાનું ખ્યાલ રાખો અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.